This is KZMP 104.9 FM, Fun Asia Radio પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. એક વાર ફરીથી નીલમ દવેના પ્રેમભરે નમસ્કાર. સ્વાગત છે આ કાર્યક્રમમાં જે તમારી સેવામાં દર રવિવારની બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે ગુજરાતી ગીત સંગીત ભાષા અને સાહિત્યના સુંદર સમન્વય સાથે તમારા સાથ મારા સંગાત અને ઈશ્વરના આશીર્વાદ સાથે દર રવિવારે 104.9 FM. આજે પણ એક ખાસ વિષય હશે. તમે જાણતા હશો કે દર રવિવારે એક નમ્ર પ્રયાસ હોય છે કે જ્યાં આગળ અલગ અલગ વિષય પર કેટલાક સવાલ જવાબ હોય છે તમારા સાથ સંગાત સાથે. આજે પણ સવાલો છે, બિલકુલ છે, કયા છે એ તમને જણાવીશ. પરંતુ ખૂબ જ સુંદર આ એક ગીત ઘણા વખત પછી હું પણ તમારી સાથે સાંભળી રહી છું અને આના શબ્દો મને ઘણા ગમે છે. ઘણા બધા આપણા ગુજરાતી જે ગીતો છે, ગુજરાતી સ્તુતિ છે, એ ઈશ્વર માટે અને કૃષ્ણ ભગવાન માટે, ખાસ કરીને હું એવું માનું છું કે કૃષ્ણ ભગવાન માટે સાહિત્યમાં જેટલું લખાયું છે, કવિતા કહો કે લેખ કહો, કોઈ પણ ઈશ્વર માટે એટલું નથી લખાયું. હા, ઘણા બધા ઈશ્વરો માટે સ્તુતિ છે, પરંતુ જે પ્રેમનો ભાવ, જે ગોપી ભાવ, જે રાધા ભાવ, જે વિરહનો ભાવ કૃષ્ણ ભગવાન માટે અલગ અલગ ગીતો લખાયા છે, કોઈ ઈશ્વર માટે નહીં. અને એવી જ રીતે એક આ સુંદર ભાવ છે, હરિ તમે તો સાવજ અંગત સાંભળજો આ અરજી, ખૂબ જ સુંદર રીતે લખાયું છે. તમે પણ એની સાંભળજો અરજી કે કેટલા સુંદર શબ્દ છે અને જે ગાયિકા છે એ છે ઐશ્વર્યા મજમુદાર ઓન 104.9 FM.

ઘણા મુરઠિયા લખી મોકલે છે અને એમાં તમે કરજો ફોટા સાથે અરજી, તમે પણ અરજી કરજો મારા માટે, પરંતુ તમારો ફોટો પણ મોકલજો. એટલા સુંદર શબ્દ છે એના. અને મેં કહ્યું તેમ કે ઘણા બધા જે આપણા ગુજરાતી ગીતો છે, જરૂરી નથી કે એમાં ફક્ત શ્લોક અને સ્તુતિ હોય, પરંતુ એ કવિતામાં પણ હરિને પામવાનો કે હરિને ભજવાનો કેટલો સુંદર ભાવ હોઈ શકે એ આપણું સુગમ સંગીત છે. અને આપણા સુગમ સંગીતની જ્યારે વાત નીકળે ત્યારે મને એવું લાગે છે, અને એવું કવિતા પણ કહે છે, સાહિત્ય પણ એવું કહે છે, કે કૃષ્ણનેથી વધારે કોઈ ઈશ્વર પર આપણું સુગમ સંગીત રચાયું નથી. કાર્યક્રમનું નામ સાથ સંગાત, અને હું એ ગીત જ્યારે સાંભળતી હતી મને એક બીજું ગીત યાદ આવી ગયું જે ઘણા બધા વર્ષોથી મેં તમને નથી સંભળાવ્યું. જી હા, એ ગીત એક નાટક, ગુજરાતી નાટક મેં ઘણા બધા વર્ષો પહેલાં જોયું હતું, જે નાટકનું નામ હતું લાઈફ પાર્ટનર. અને એ નાટકમાં, કોઈ દિવસ તમે નાટક, ગુજરાતી નાટક જોતા હોય તો તમારા એક્સપેક્ટેશન બહુ લો હોય, રાઈટ? અને હું ટીવી પર જોતી હતી એ નાટક, મને યાદ છે એટલીસ્ટ 5 કે 7 વર્ષ પહેલાંની આ વાત છે. નાટકમાં ગીત હતું અને ગીત આખું હતું, એટલે અને આખો દિવસ નાટકમાં જ્યારે પણ કોઈક એવા સંવાદ હોય કે હોય તો ગીતની થોડી થોડી પંક્તિઓ આવે, અને ગીત મને એટલું બધું ગમી ગયું હતું. અને એના પછી મેં મારા કાર્યક્રમમાંથી 5-7 વર્ષ પહેલાંની વાત છે, હું ઘણી બધી વખત એ ગીત સંભળાવતી હતી, હમણાંથી હું ભૂલી ગઈ હતી, પરંતુ જ્યારે હું હરી તમે તો સાવા જંગતા સાંભળી અરજી મેં, ત્યારે મને ગીત યાદ આવ્યું. અને હું હંમેશા કહેતી આવું છું કે ગુજરાતી કાર્યક્રમ જે મારો હોય છે એમાં મને મુદ્દાઓ ખબર હોય કે મારે આજે સેના પર કરવું છે, ગીતોથી લઈને વાતોથી લઈને સંવાદથી લઈને સાથ સંગાત એ બધું જ તમારી માટે જે સમક્ષ રજૂઆત થતી હોય છે એ મનમાં જ્યારે જે ભાવ આવે તે રીતે. તો આ ગીત એકદમ મને અચાનક અણધાર્યું યાદ આવ્યું છે, તો ખૂબ જ સુંદર એક ગીત સાંભળી લઈએ. અરજી જેવું જ છે, જેમ હરી તમે તો સાવજ અંગત અરજી આપણે સાંભળી, તો આ પણ એક અરજી છે હરી માટે. આ ગીત સાંભળીએ, તમે પણ ધ્યાનથી સાંભળો, અને ત્યારબાદ આજના કાર્યક્રમનો પહેલો સવાલ, કયો વિષય, હું તમને જણાવીશ. 104.9 FM.

0: ખૂબ જ સુંદર આ ગીત જે હતું એ ગુજરાતી નાટક અને મને એટલા બધા કોલ્સ આવ્યા જસ્ટ જાણવા માટે કે આ કયું નાટક હતું અને ગીત પણ ઘણા બધાને ઘણું ગમ્યું. થેન્ક યુ સો મચ. મારો એ જ પ્રયાસ રહે છે કે જ્યારે ગુજરાતી શોની વાત કરતા હોઈએ કે ગુજરાતી કાર્યક્રમની તો ગુજરાતી સુગમ સંગીત એટલું સુંદર સંગીત છે આપણું. ગરબાઓ સિવાય પણ આપણા સાહિત્યમાં આપણા સંગીતમાં ઘણા બધા સુંદર ગીતો હોય છે જે હંમેશા તમારી માટે પ્રસ્તુત કરું છું અને સુગમ સંગીતની સાથે ઓફકોર્સ થોડા ફિલ્મી ગીતો પણ હોય છે. જમાનાને અનુરૂપ જે નવા નવા ગીતો બને છે એ પણ હોય છે. ગરબા લોકગીત તમે જે પણ સાંભળવા માંગતા હોય એ બધી જ પ્રસ્તુતિ તમારા માટે દર રવિવારની બપોરે. ચલો તો આજે એનો પહેલો વિષય ને સવાલ હું તમને કહી દઉં. ઓલમોસ્ટ આપણો અડધો કાર્યક્રમ પતવા આવ્યો. આપણે આજે અંગત અરજીમાં હું કાર્યક્રમમાં, કારણ કે આજનો જે સવાલ છે એ બહુ એવા લાંબા લાંબા વિષયો પર વાતચીત નથી. મને એમ થયું કે ઘણા બધા વખતથી મેં તમને ઉખાણાઓ કે જે કોયડા કહેવાય એ નથી પૂછ્યા અને આજે અકબર બિરબલની બસ મને યાદ આવી ગઈ તો એમને લગતા બે સવાલો હું તમને પૂછીશ. એમાંથી પહેલો સવાલ કમર્શિયલ બ્રેક પહેલાં તમારે મને જવાબ આપવાનો છે. એકવાર અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ આ દિવાલ ઉપર કંઈક એવું લખ મારા માટે કે જે સુખમાં પણ હું વાંચું તો હું છકી ના જાઉં, દુઃખમાં હું વાંચું તો હું દુઃખી ના થઈ જાઉં, કે એવું કંઈક મારે મહેલમાં એવું કોતરાવું છે મારા માટે, ખાસ મારા દરબારમાં, કે જેને વાંચીને હું જ્યારે બહુ ખુશ હોઉં, બહુ સુખ હોઉં મારી પાસે, ત્યારે હું બહુ ખુશ ના થઈ જાઉં, છકી ના જાઉં, અને જો કોઈ દુઃખી હોઉં કોઈ વસ્તુ માટે મને તકલીફ થતી હોય તો એ વાંચીને મારું દુઃખ થોડું ઓછું થઈ જાય. એક જ વાક્ય લખવાનું છે પરંતુ એવું વાક્ય કે જે સુખ અને દુઃખ બંનેમાં મને કામ લાગે. તો હવે હું તમને પૂછું છું કે બિરબલે કયું વાક્ય લખ્યું હશે. અકબરે પૂછતા તો પૂછી લીધું, બિરબલની પાસે બધા જવાબો હોય, રાઈટ? તો બિરબલે એવું કયું વાક્ય લખ્યું કે જેનાથી સુખમાં તમે બહુ સુખી થઈ ગયા હો તો છકી ના જાઓ અને એટ ધ સેમ ટાઈમ એ જ રીતે તમે બહુ જ દુઃખી હોવ પરંતુ એ વાક્ય વાંચીને તમે બહુ દુઃખ પણ ના અનુભવો. 972-235-5555 કાર્યક્રમનું નામ સાત સંઘાત. વિચાર કરવાનો છે તમારે, ગીત સંભળાવવાના છે મારે અને હું ફોન કોલ લઈશ ઓન એર. પરંતુ જ્યારે તમે ઓન એર આવો ત્યારે રેડિયાનો અવાજ એકદમ ધીમો. ગણેશ યા યોર લાઈવ ઓન એર.
1: I think એવું કહ્યું હશે કે આ પાસ થઈ જશે.
0: આ પાસ થઈ જશે. ઓકે, થેન્ક યુ સો મચ ફનેશિયા, યુ આર લાઈવ ઓન એર.
2: જી નીલમબેન.
0: યસ આરતીબેન.
2: સવાલનો જવાબ કે આ સમય પણ નીકળી જશે,
0: ઇવન ઇફ ઇટ ઇઝ નીકળી જશે,
2: વેરી હેપીનેસ ઓર દુઃખ કઈ પણ હોય, કોઈ પણ ટાઈમ જે છે એ નીકળી જશે. સો શુડ નોટ બી ટુ હેપી ઓર ટુ લો.
0: તમારો
3: ટાઈમ બી ગુજરી જશે ઘરે જવાનો.
0: અરે હા, એટલે જે હું આવું છું તો જેવું પણ પડે ઘરમાં ફનેશિયા વાળા મને સાત દિવસ નહીં રાખે અહિયાં.
3: જય નીલમબેન. જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ સર, કેમ છો તમે? તમારું નામ શું છે?
3: મારું નામ અશોક પરમાર અને યે દિન ભી નહીં રહેગા.
0: યે દિન ભી નહીં રહેગા. વેરી ગુડ સર, વેરી ગુડ. થેન્ક યુ સો મચ.

0: સમય સરી જશે પરંતુ રહેશે સ્વર અને શબ્દના હસ્તાક્ષર. કેટલી સુંદર આ વાત કરી છે. કાળચક્ર કોઈની માટે નથી થમતું, કોઈની માટે પણ નહીં. 50,000 વર્ષ, 5 લાખ વર્ષ કે ઘણા બધા વર્ષો થઈ ગયા, ઘણા બધા પ્રલય આવી ગયા, ઘણી સારી વસ્તુઓ પણ થઈ, પરંતુ સમયનું ચક્ર નિરંતર ચાલતું જ રહે છે. તો બિરબલે એ જ અકબરને કહ્યું હતું. બિરબલે લખ્યું હતું, કશું સ્થાયી નથી. તમે સુખમાં હો તો આ સમય પણ જતો રહેવાનો છે. તમે બહુ બહુ ખુશ હો, ક્યારેક તમને એમ થાય કે આજે તો બસ લોટરી લાગી ગઈ છે. લોટરી એક જ દિવસ માટે લાગી, તો ઘણું તે સમય પણ નીકળી જશે. ક્યારેક તમને એમ થાય કે આજનો દિવસ બહુ ખરાબ ગયો, આજે કશું જ મજા ના આવી, આજે આ થયું, દુઃખ આ તકલીફ આવી, એ સમય પણ નીકળી જશે. કારણ કે સમયનું કામ છે ચાલતા રહેવું, નિરંતર ચાલતા રહેવું, એ છે સમયનું કામ. અને જીવનની એ મોટી આયરની જે કહેવાય એ છે કે કશું સ્થાયી નથી. જો ફક્ત એક જ વસ્તુ સ્થાયી હોય તો એ છે બદલાવ. જીવનમાં બદલાવ આવવાનો જ છે, સારો ખોટો જે પણ તમે કહો. અને એટલા માટે અકબરને માટે બિરબલે કોતરણી કરી હતી એમના મહેલમાં. એવું કહેવાય છે કે કશું સ્થાયી નથી, કે જેથી કરીને અકબર ક્યારે છકી નતા ગયા. એમને એવું નહોતું થયું ક્યારે પણ આ મારી પાસે આટલી બધું સામ્રાજ્ય છે, સંપત્તિ છે, અને હું જહાં પણ ના કહેવાઉં છું એમાં પણ, અને પરંતુ દુઃખ આવે ત્યારે પણ એ સમય નીકળી જશે. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું સાથી સંગાતથી નીલમ દવે. હજી એક સવાલ છે તમારા માટે બિલકુલ, પરંતુ થશે એક નાનો સરખો કમર્શિયલ બ્રેક. બ્રેક બાદ હજી ઘણી બધી વાતો, ઘણા બધા સવાલો, તમારો સાથ, મારો સંગાત. ઓમર ખ્વાજાને બિલકુલ આભાર માની લો એમનો, કારણ કે આ કાર્યક્રમના જે પ્રાયોજક છે ઓમર ખ્વાજા. એમનો નંબર છે 4693005046, ઓર યુ કેન વિઝિટ omarkhwaja.com, attorneyomar.com. એકચ્યુઅલી દેટ ઇઝ attorneyomar.com. તમને ફ્રી કન્સલ્ટેશન, તમે એમને જ્યારે પણ કોલ કરો કોઈ પણ સલાહ માટે, તો જ્યાં સુધી તમે કેસ નહીં જીતો ત્યાં સુધી એ તેમની ફીસ નહીં લે. સો વન્સ અગેન, દેટ ઇઝ attorneyomar.com. મને ઘણા બધા સવાલ એવા આવતા હોય છે કે આ રેડિયોના શોનું રેકોર્ડિંગ થાય છે કે નહીં, મને નથી ખબર થતું હશે કે નહીં, પરંતુ હું જ્યારે જ્યારે પ્રયત્ન કરતી હોઉં છું કે કોઈ તહેવાર નિમિત્તે ક્યારેક એક વાત થતી હોય તો હું થોડું ઘણું નાનું સરખું રેકોર્ડિંગ કરતી હોઉં, પરંતુ હું પોતે દર અઠવાડિયે રેકોર્ડિંગ નથી કરતી. અને કાર્યક્રમમાં તમે રેકોર્ડિંગ કરી શકો કે નહીં એના પણ સવાલ આવે છે, તો બિલકુલ તમે કરી શકો. પરંતુ આનો રેકોર્ડિંગ ક્યાં હોય છે એ હું નથી જાણતી, હું બિલકુલ પૂછાવી જોઈશ. પરંતુ તમારો સાથ સંગાત નિરંતર રહે ઓન 104.9.
1: જિસ બાત કા ડર થા વહી હુઆ, લિમ્ફોસાર્કોમા ઓફ ધ ઇન્ટેસ્ટાઇન.
2: અરે કહેના ક્યા ચાહતે હો?
3: ડોક્ટર કી બાત સમજ હી નહીં આઈ? લેંગ્વેજ બેરિયર કા ટેન્શન ભી? અબ ટેન્શન કા ટાઈમ ગયા. પેશન હેલ્થ પ્રાઇમરી કેર કે સાથ મલ્ટી લેંગ્વેજ નર્સિસ ઓર ડોક્ટર્સ હમેશા આપકે સાથ હૈ. હિન્દી, તેલુગુ, ઇંગ્લિશ, એની લેંગ્વેજ યુ પ્રેફર. ફ્રિસ્કો, પ્લેનો, મિકિની, અબ્રી, ફ્લાવર માઉન્ટ, અર્વિંગ, પ્રોસ્પર, એના, એની લોકેશન યુ આર ક્લોઝ ટુ, કોલ 214-666-259 or visit passionhealthprimarycare.com. Passion Health Primary Care. Your health, your language, your comfort.
4: Is shahar ko hua kya? Kahin pe anvishwas ka kala saaya? Kahin pe kala jadoo? Dhuaan dhuaan. Kyun sab uljhe hain parivarik samasyaon mein? Kabhi padhai to kabhi naukri ki chinta. Zindagi ke raaste dhundle ho gaye hoon. To waqt hai sahi disha ka.
5: पंडित रामनाथ जी, जिन पे हजारों लोगों ने किया भरोसा. लव प्रॉब्लम, शादी में डिले, करियर ब्लॉक या पारिवारिक तनाव,
6: विजिट psychicramnath.com, कॉल 4693474401. प्लेनो, मैकिनी, अर्बिंग और गार्लिन में उपलब्ध.
7: My Time Equity, a registered investment advisory firm owned by CPA Sudhir Pai, offers investment as a service, financial planning, active portfolio management, tax planning, real estate, high yield notes and other alternative investments. For further details, visit mytimeequity.com or call Sudhir Pai at 972-330-2771 or email wealth@mytimeequity.com to help you achieve your financial objective today. Talk to Sudhir Pai about 2025 digital asset or crypto fund.
8: Information shared here is for informational purposes only and does not constitute financial or tax advice. Investing involves risk. Email wealth@mytimeequity.com for professional advice.
9: Planning a graduation party, birthday celebration, family gathering or private event? Make your special moments even more memorable at Fun Pizza Kitchen Colony. Rent private party space for 3 hours at just $200 with customized menu options to suit your preferences. Celebrate with family and friends, create lasting memories and enjoy your special day with us. To book your event, call 989-621-7293 today. Fun Pizza Kitchen at Colony. Happy moments, happier memories.
10: Food not included at the mentioned price. Terms and conditions apply.
11: Hey Dallas, still performing only for your bathroom mirror or the family WhatsApp group? Nah, it's time to level up. If you got talent, we got you. Whether you sing, dance, rap, do stand-up, play an instrument or have a hidden talent nobody sees coming, Fun Asia Network and Desi Got Talent USA are ready for you. Ages 4 and above, solo or squad, registrations are officially open. Register now at DesiGotTalentUS.com. Grand finale in Dallas. Because the next viral Desi star could be literally you. For sponsorship details, call 201-962-5500. Desi Got Talent USA. Your talent, your spotlight.
12: Yeah, this is Shakti Kapoor and you guys are listening to me on the Fun Asia Radio.

0: रेवा एट के नर्मदा नर्मदा की स्तुति करतु आ फिल्मी गीत में रेवा रेवा ऑन 104.9 FM फनेशा रेडियो एक बार फरी प्रेम भर स्वागत आ कार्यक्रम में तमारी सेवा में हूँ छू नीलम दवे कार्यक्रम प्रस्तुत कर रही छू दर रविवार बपोर की जेम ऑन 104.9 FM। હવે આવે છે મારો બીજો સવાલ. તમે વિચારતા હો સરનો સવાલ, ભાઈ અમે તો હમણાં હમણાં રેડિયો ટ્યુનિંગ કર્યું તો તમે વેલ 36 મિનિટ લેટ છો, અને અમારા ઘણા બધા શ્રોતાઓ 12 વાગ્યાથી સાંભળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર, અને તમે હમણાં રેડિયો ટ્યુનિંગ કર્યો હોય તો તમારો પણ ખૂબ આભાર. સાંજે હું કોયડા અકબર બિરબલની વાર્તા રૂપે કોયડા પૂછી રહી છું. તો પહેલો મારો સવાલ હતો કે એવું કયું વાક્ય અકબરે પૂછ્યું હતું કે લખવું જોઈએ કે જેથી કરીને તમે સુખ અને દુઃખ બંનેમાં એક જ ભાવ અનુભવો, અને વાક્ય હતું આ સમય પણ પસાર થઈ જશે, કશું શાશ્વત નથી દુનિયામાં, કશું પણ શાશ્વત નથી એટલે કે કશું સ્થાયી નથી, જે આજે છે કાલે નહીં હોય, અને જે આજે દુઃખ હોય કે સુખ એ પણ કાલે નહીં હોય. તો એના રીતે હવે આવે છે મારો બીજો સવાલ. બીજો સવાલ આવે છે કે અકબરે બિરબલને પૂછ્યું કે દુનિયામાં સૌથી મીઠી વસ્તુ કઈ. હવે તમારા જવાબ હું લઈશ, તમે એમ નહીં કહેતા ગુલાબજાંબુ કે જે બી તમને મીઠાઈ, હું મીઠાઈના નામ પણ નથી એટલા યાદ આવતા, કારણ કે હું પોતે મીઠાઈ નથી ખાતી એટલે એટલી બધી રાધર ભાવતી નથી, પરંતુ તમને જે મીઠાઈ ભાવતી હોય એના મારે નથી જવાબો જોઈતા. તમે વિચારી જુઓ કે દુનિયામાં સૌથી મીઠી વસ્તુ તમને કોઈ પૂછે તો તમે કઈ રીતે કહેશો. 972-235-5555 આમાં અલગ અલગ હોઈ શકે જવાબ, પરંતુ લઈશ થોડા કોલ્સ. ફનેશિયા યોર લાઈવ ઓન એર.
1: હા, તમારો બીજો જેવો વાજે છે એ સર તમારા પાસે બી છે.
0: જી સર બોલો, કયો કઈ મીઠી વસ્તુ છે
1: એ તમારા પાસે બી છે જે રીતે તમે વાતચીત કરો છો.
0: જે રીતે વાતચીત, ઓકે સર, થેન્ક યુ તમારા બધાના આશીર્વાદ માટે. પરંતુ એ મીઠી વસ્તુ સિવાય પણ કોઈ બીજી મીઠી વસ્તુ હોય તો તમે કહી શકો છો. દુનિયામાં સૌથી મીઠી વસ્તુ કઈ બિરબલને પૂછવામાં આવ્યું હતું. ફનેશ યોર લાઈવ ઓન એર.
2: હા નીલમબેન,
0: યસ,
2: આઈ થિંક કે જવાબ તમારી માતૃભાષા.
0: મારી વાત
2: ના ના, મીન્સ કે જે પણ વ્યક્તિ હોય,
0: તમારી વાત જે તમે કરો એટલે, ઓકે, તમે જે બોલો એ બોલી માટે તમે કહો છો. શ્રમફળ, ઓકે, સૌથી મીઠું તમે જયારે કોઈ મહેનત કરો એ સૌથી મીઠી વસ્તુ હોય શકે. વાણી, શ્રમ નો ફળ, બે જવાબ આવ્યા છે. તમે શું માનો છો બિલકુલ જણાવી શકો છો કાર્યક્રમમાં સાત સંગાથમાં.

ઘણા બધા કોલ્સ ઓફ એર પણ હું લઈ રહી છું અને મેં પૂછ્યું છે કે સૌથી મીઠી વસ્તુ કઈ, એન્ડ ફની શેર લાઈવ ઓન એર. સ્વભાવ, ઓકે. સ્વભાવ કડવો પણ હોઈ શકે, રાઈટ? અને આપણે વેરિએશન હોય સ્વભાવમાં, આપણે જ્યાં બાર બહુ ડાયા બનતા હોય ઘરે જઈને ખબર પડે કે કેટલા ડાય છે વ્યક્તિ. 9722355555. અને ઘણા બધા કોલ્સ આવી રહ્યા છે બોલી માટે. બિલકુલ, તમારી જો બોલી મીઠી હોય તો હું માનું છું કે તમે કોઈને પણ, દુશ્મનને પણ મિત્ર બનાવી શકો, પરંતુ વાણીથી વધારે વિંધનાર કોઈ વસ્તુ ના હોઈ શકે. આ મારો પર્સનલ ઓપિનિયન છે, કદાચ બિરબલે આપ્યો હશે જવાબ વાણી કે બોલી, કારણ કે તમે તમારી બોલીથી કોઈને ખૂબ જ દુઃખ પણ પહોંચાડી શકો છો. તમારા એક જ વેણથી, તમારા એક શબ્દથી તમે કોઈને આરપાર વિંધી શકો છો. સો હું એવું નથી માનતી કે કદાચ બિરબલે અગેન બોલી હોઈ શકે, કીધું હોય કે બોલી દુનિયામાં સૌથી મીઠી છે, પરંતુ હંમેશા મીઠી નથી હોતી બોલી. તમારી એક બોલી, એક વાક્ય, એક તમે જાણીતા લોકોને કે અજાણ્યા લોકોને પણ તમારા એક શબ્દથી આરપાર વિંધી શકો જે વર્ષો સુધી. અને તમે જોજો જેટલા યુદ્ધ થયા છે, ચાહે મહાભારતની વાત હોય કે રામાયણની વાત હોય, જે પણ મંદો દુઃખ કહો કે યુદ્ધ કહો, એ હંમેશા બોલીથી થતા હોય છે, કે તમારી એક વાણીથી આરપાર વિંધી જાય. ચાહે દ્રૌપદીને જે વાણી હતી કે અંધના પુત્ર અંધ, તમને યાદ હોય તો એ વાક્ય, એ વાણીના લીધે કદાચ યુદ્ધમાં વધારે અગ્નિ થઈ ગઈ હતી. એવી રીતે ઘણા બધા યુદ્ધ થયા છે ફક્ત વાણીના લીધે. એટલે હું એવું માનું છું કે બોલી મીઠી હોઈ શકે, પરંતુ બોલી કડવી પણ હોય છે. તો મારી પાસે એક મારો પોતાનો અંગત અભિપ્રાય છે, એવું અંગત અભિપ્રાય જે હું માનું છું કે એ હંમેશા મીઠી જ હોય છે, એમાં કડવી નથી હોતી વાત. તો એ હું થોડી હજી રાહ જોઈશ, અને હું જોઉં છું કે તમારા બધાના કોઈ બીજા અભિપ્રાય હોય કે સૌથી મીઠી વસ્તુ કઈ છે. 9722355555 તમારા અભિપ્રાય આપી દો, પછી છેલ્લે હું મારો અભિપ્રાય આપીશ કે મારા મત અનુસાર. અને અગેન, કદાચ બિરબલે બોલી શબ્દ કીધું હશે, પરંતુ મેં કહ્યું તેમ હું એવું માનું છું કે ઇતિહાસમાં જેટલા ઝઘડા થયા છે, ઇવન તમારા ઘરમાં પણ જેટલા ઝઘડા થતા હશે ફ્રેન્ડ્સમાં કે ફેમિલીમાં, એ બોલીથી પણ થઈ શકે, રાઈટ? 104.9 FM તમે છો મારી સાથે, એટલે કે નીલમ દવેની સાથે.

0: દુનિયામાં સૌથી મીઠી વસ્તુ કઈ? ફિલ્મનું નામ મિસરી, મિસરી એટલે કે સાકર, પરંતુ હું આજે સાકરનો સવાલ નથી પૂછી રહી. એમ તો બધી જ મીઠાઈઓ મીઠી હશે. તમે બધા ખૂબ ખૂબ મીઠાઈ ખાતા હશો, એન્જોય કરતા હશો, બનાવતા પણ હશો અને ઘણી ભાવતી પણ હશે, પરંતુ હું મીઠાઈઓની વાત નથી પૂછી રહી. હું પૂછી રહી છું કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે સૌથી મીઠી હોઈ શકે? અને તમે મને કોલ કરી શકો છો 972-235-5555. બોલી બિલકુલ ઓફિશિયલી કદાચ બિરબલે બોલી જ કીધું હશે, પરંતુ મારો અંગત અભિપ્રાય છે કે બોલી હંમેશા મીઠી નથી હોતી. કન્સિસ્ટન્ટલી કોઈ દિવસ કોઈની બોલી મીઠી ના હોઈ શકે. તમે ક્યારેક ને ક્યારેક ગુસ્સામાં, ઘણી વખત ગુસ્સાના વેણ પણ બોલી શકો છો, કડવા વેણ પણ તમારામાંથી નીકળી શકે છે. અને એ વેણ હોય છે જે મોટા મોટા યુદ્ધથી લઈને મોટી મોટી ફાઇટ થઈ શકે છે, ઘરમાં, ફેમિલીમાં, કન્ટ્રીઝની વચ્ચે. ફનિશ, આર યુ લાઈવ ઓન એર?
1: હેલો,
0: યસ, યુ આર ઓન એર, બોલો, તમારો જવાબ શું છે?
1: મારો જવાબ, માનો પ્રેમ.
0: માનો પ્રેમ સૌથી મીઠો હોઈ શકે? વેરી ગુડ જી, બિલકુલ, માનો પ્રેમ પણ સૌથી મીઠો હોઈ શકે, મમતા કે પ્રેમ, સ્નેહ, જે પણ તમે કહો. તો આ તો એક થયો જવાબ. હું બીજો લઈશ ફોન. મનીષ, આર યુ લાઈવ ઓન એર?
2: સો કદાચ અધર ઓપ્શન કેન બી અ જેન્યુઇન કોમ્પ્લિમેન્ટ.
0: જેન્યુઇન
2: કોમ્પ્લિમેન્ટ,
0: ઓકે, ઓલ રાઈટ, થેન્ક યુ સો મચ. તો તમારો અભિપ્રાય હું લઈ રહી છું અને તમે પણ અલગ અલગ મંતવ્ય મને આપી શકો છો કે સૌથી મીઠી વસ્તુ દુનિયામાં કઈ હોઈ શકે. 972-235-5555.
3: એમ પણ આજે છેલ્લી રાત છે.

0: કાળો કાળો વિછુડો 104.9 એફએમ ફનીશા પર હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે અને કાર્યક્રમમાં આજે સવાલ છે કે સૌથી મીઠી વસ્તુ કઈ છે ફનીશા યોર લાઈવ ઓન એર
1: હેલો યસ શ્યોર સો આઈ હેવ ટુ આન્સર્સ એક્ચ્યુઅલી ખબર નહીં એ કોઈ આપ્યું છે કે નહીં પણ ફર્સ્ટ ઇઝ મધ ઓફ કોર્સ યુ નો
0: મધ ઓકે
1: સૌથી મીઠી વસ્તુ અને બીજી વસ્તુ છે you know like this morning india's victory over pakistan like in the women's world cup right okay. obviously
0: okay so jeet koi pan yuddh mein jeet all right thank you sir funny show live on air and I lost that line so main tumne kahu tem mithai ke math ke sakar misri e badi objects ni hu baat nahi puchti it's more like a philosophical question akbar jare birbal ne puche tyare birbal akbar ne mane ghani vakat emni vartha vachu tyare mane emne ka banne ne kai kaam nathu અકબર આટલું મોટું સામ્રાજ્ય લઈને બેઠા હતા જ્યારે જુઓ ત્યારે બિરબલને સવાલો પૂછ્યા કરતા હતા બિરબલનું તો ચલો કામ હતું ભાઈ કે નવરત્નમાંથી એક હતા એટલે એમનું કામ હતું કે જવાબ આપ્યા કરવાનો અને જહાપનાને ખુશ કર્યા કરવાના પણ જહાપના હતા આટલું સામ્રાજ્ય લઈને બેઠા હતા સલ્તનત લઈને બેઠા હતા અને કંઈ જ કામ નહોતું એમને આ બધું પૂછ્યા કર્યા એનીવે જોક્સ અપાર્ટ સવાલ છે કે અકબરે પૂછ્યું હતું કે સૌથી મીઠી વસ્તુ કઈ તો બિરબલનો જવાબ કદાચ બોલી હોઈ શકે પરંતુ મને એ જવાબથી સંતોષ નથી હું જો અકબર હોત તો હું કહેત કે ભાઈ બોલીથી જ તો બધા ઝઘડા થાય છે ચાહે મોગલ સલ્તનત હોય કે એના પહેલાંની સલ્તનત તો મારો અલગ અભિપ્રાય છે એ અભિપ્રાય કયો છે હું તમને કહીશ આ ગીત બાદ તમે મને કહી શકો છો તમારો અભિપ્રાય 972-235-5555

0: અને એક કોલ લઈ લઈએ ઓન એર. ફનીશા, યુ આર લાઈવ ઓન એર. હેલો.
1: સારો મિત્ર.
0: ઓકે, સારો મિત્ર મીઠો હોય, પણ પછી મિત્ર સાથે ઝઘડા નહીં થાય ક્યારે? ફનીશા, યુ લાઈવ ઓન એર.
2: હા બેન, કેમ છો?
0: બસ મજામાં. યુ આર ઓન એર, બોલો, તમારું નામ શું છે?
2: કહું છું, હું મારા તરફથી હું કહું છું કે ફેમિલી મીઠા,
0: ફેમિલીમાં. પણ એવું કયો પરિવાર છે બેન કે જેમાં મીઠા તણખા ના ઝરતા હોય? એવું કઈ વસ્તુ છે કે જેમાં ક્યારેય પણ મીઠા ઝઘડા ના?
2: ભગવાનને ખબર કે અંદર શું ચાલે છે.
0: ઓકે, ચાલો તમારો જવાબ પણ લઈ લઈએ.

0: મારો અભિપ્રાય આપું એના પહેલા હજી એક બે કોલ્સ આવી રહ્યા છે, એમનો પણ અભિપ્રાય લઈ લો. ફનેશા, યુ લાઈવ ઓન એર? હેલો, યસ યસ, યુ આર ઓન એર, બોલો.
1: મંદિરની ઘંટડી અથવા કોયલનો ટવકો, બેમાંથી એક વસ્તુ બની શકે?
0: બની શકે. કોયલનો ટવકો હંમેશા મીઠો લાગે. ઓકે, એ પણ અભિપ્રાય તમારો લઈ લઈશું. કોયલનો ટવકો મને પણ હંમેશા મીઠો લાગે છે. કોયલનો ટવકો પણ દુનિયામાં સૌથી મીઠી વસ્તુ હોઈ શકે, મંદિરની ઘંટડી પણ થઈ શકે. ફનેશ, યુ આર લાઈવ ઓન એર.
2: સંગીત છે તે નાનાથી મોટા સૌને ડોલાવી શકે છે અંતરથી.
0: શું ડોલાવી શકે સર?
2: સંગીત.
0: સંગીત
2: નાનાથી મોટા સૌને
0: બિલકુલ
2: ખરેખર અંદરથી ડોલાવી શકે.
0: જી જી, બિલકુલ મીઠું સંગીત. સંગીત છે, મીઠી ઘંટડી છે, મીઠી બોલી પણ હોઈ શકે, પરંતુ બોલી કડવી પણ થઈ શકે. કોયલનો ટહુકો છે, અને એ બધા હું તમારા અભિપ્રાય લઈ શકું છું. ફનેશિયા, યુ આર લાઈવ ઓન એર.
3: હાઇ નીલમ, ધીસ ઇઝ આંજના. આઈ થિંક અ સ્માઈલ.
0: અ સ્માઈલ. ઓકે, ચલો, કોઈની મીઠી મુસ્કાન.

મારો અંગત અભિપ્રાય એવો છે, એવું કહેવાય છે કે પ્રશંસા તો ઈશ્વરને પણ ઘણી પ્રિય છે અને એનાથી મીઠી કોઈ વસ્તુ હોઈ ના શકે. ખુશામત અલગ અને પ્રશંસા કે સ્તુતિ અલગ. ક્યારે પણ એવું બનતું હશે કે તમારે કોઈ મિત્ર દૂરના હોય, નજીકના હોય, પરિવારનું કોઈ હોય, ગમે તેટલું કોઈ નારાજ હોય, ગમે તેટલું તમારા પર કોઈ ગુસ્સામાં હોય કે તમારે કંઈક મિત્રતા કોઈની સાથે કરવી હોય, તમે જ્યારે કોઈને મનથી તમે કોઈની સ્તુતિ કરતા હો, કોઈને મનથી તમે કોઈની પ્રશંસા કરતા હો, એનાથી મીઠી વસ્તુ કોઈ ના શકે. તમને તમારી રસોઈ માટે કોઈ એમ કહી દે કે અરે આજે દાળ સરસ બની છે, તમારો આખો દિવસ મીઠો મીઠો થઈ જશે કે અરે વાહ આજે મારા કોઈકે વખાણ કર્યા તમારી સાડી માટે, ડ્રેસ માટે, કે તમે અરે આ સરસ રીતે આ કરો છો તમે. તમને એ વ્યક્તિ માટે એક ક્ષણ માટે એટલો બધો ભાવ થઈ જશે કે આણે મારી પ્રશંસા કરી. સો મારો એવો અંગત અભિપ્રાય છે કે બોલીથી કડવાશ પણ થઈ શકે અને મીઠાશ પણ થઈ શકે. મનમાં જો કડવાશ આવતી હોય તો એ બોલી હોઈ શકે, કોઈની બોલી તમને ક્યાંક લાગી જાય. સો બોલી મીઠી હોઈ શકે પરંતુ કડવી પણ હોઈ શકે, પરંતુ પ્રશંસા ક્યારે કડવી નથી લાગતી. ખુશામત અલગ છે, પરંતુ તમારી કોઈ પ્રશંસા મનથી કરતું હોય કે તમને મનથી કોઈ તમારા વખાણ કરે, તમને ઘણું મીઠું લાગશે. તમને થશે કે મેં જે કાર્ય કર્યું, જે મેં મને મહેનત કરી, એની મને કંઈક કદર થઈ. સો હું એવું અંગત રીતે માનું છું કે પ્રશંસાથી મીઠી આ દુનિયામાં કોઈ વસ્તુ ન હોઈ શકે.